0: આપણ હંગલા ભાઈઓનો ઘણું ઘણું સ્વાગત કરીએ છે આપણા ઝાબુઆના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટ્યાવેલ 90.8 એફએમ ઝાબુઆની આવાજ પર.
1: રેડિયો સ્ટેશન 90.8 એફએમ ટંટ્યાવેલ રોજ સાંજે 6-8 વાગે આપણી સમસ્યા અને આપણો સમાધાન આપું રોજ કરું વાતે ખેતીના બારામાં અને કમાઈના બારામાં એત્રે હમળતા રહેજો ટાંટિયા ભીલનો રેડિયો સ્ટેશન 90.8 એફએમ. કિસ્મત પર નહીં પરિશ્રમ પર ચલતા હું, કિસ્મત પર નહીં પરિશ્રમ પર ચલતા હું, પ્રકૃતિ કે સાથ રોજ ઉઠતા બેઠતા હું, ખેતો કો સહલાતા હું, ખેતો સે ઉપજાતા હું, ઇસીલિયે તો અન્નદાતા મેં કહેલાતા હું.
2: આપ સુન રહે હૈ ઝાબુઆ કા પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટાંટિયા ભીલ 90.8 એફએમ. આપણો રેડિયો આપણી બાતે.
1: કિસાન સાથીઓ, એક બાર પુનઃ બહોત બહોત સ્વાગત હૈ આપકા ખેતી બાડી કાર્યક્રમ મેં. કિસાન સાથીઓ, જૈસા કી રેડિયો ટાંટિયા ભીલ 90.8 એફએમ છાવા કી આવાઝ આપકે લિયે ખેતી બાડી સે જુડી હુઈ મહત્વપૂર્ણ જાણકારીઓ કો અબ તક આપ તક પહોંચાતા આયા હૈ. કિસાન સાથીઓ, રેડિયો ટાંટિયા ભીલ 90.8 એફએમ કી એપ્લિકેશન કો ભી આપ ડાઉનલોડ કર સકતે હૈ ઓર બિના કિસી રુકાવટ કે આપ હમારા ખેતી બાડી કાર્યક્રમ કો રોજ શામ કો 6-8 બજે તક સુન સકતે હૈ. કિસાન સાથીઓ, ખેતી બાડી કાર્યક્રમ મેં આજ હમ ચર્ચા કરને વાલે હૈ મક્કા કી ખેતી કો લેકર. આઈએ જાનતે હૈ કૈસે મક્કા હમારે લિયે ફાયદેમંદ હો સકતા હૈ. હમારા ઝાબુઆ કા કિસાન જો અધિકતર મક્કા હી હમારે ખેતો મેં લગાતા હૈ, તો આજ હમ જાનેંગે કૈસે ઇસ મક્કા કો હમ અચ્છી સી અચ્છી મંડી મેં બેચ કર ઝ્યાદા સે ઝ્યાદા કૈસે મુનાફા ઇસસે કમાયા જા સકતા હૈ. સાથ હી જાનેંગે ઇસકે ઉત્તમ બીજો કે બારે મેં ઓર ભી મક્કા સે જુડી હુઈ મહત્વપૂર્ણ જાણકારીઓ કો જાનેંગે. કાર્યક્રમ કો શરૂ કરને સે પહેલે આઈએ સુનતે હૈ એક સુંદર સે પ્યારે સે ભીલી ગીત કો.